ભાઈ બેન નોન આનંદ આવી ગયો શારદા પગારે કો ગાયલો રોગી સુણીક અસાજ આપણ આનંદ લેવાંગા કલ ભી અને કલ આપણી ચોપાલ પર આપણ વાત કરાંગા કે ખરીફમાં ટમાટર કી વૈજ્ઞાનિક ખેતી કસી કરા જાણકારી દે ગયા વૈજ્ઞાનિક કુલેન્દ્રસિંહ જાટવ ઉદ્યાનિકી મહાવિદ્યાલય મંદસૌર સે અને સાથે સાથ કલ સુબહ 6:35 પર ખેતી કી વાતમાં આપણ જાણાંગા કે ડીએપી કા અધિક ઉપયોગ સે હોનેવાળા નુકસાન અને ઉનકા સહી ઉપયોગ કા સુઝાવ તો એની વાત કા સાથ સભી ભાઈ બહેનો કા ખેતી ગૃહસ્થી કી ચોપાલ સે તૃપ્તિબહેન કી રામ રામ.